0: શ્રોતેઓ, પ્રસાર ભારતીચા વેવ્સ ઓટીટી પ્લેટફોર્મ અને ન્યૂઝ ઓન એઆઈઆર એપ સહિત અસ્મિતા વહિનીચે પ્રસારણ આપણ ઐકત આહાત. સંધ્યાકાળચે 6 વાજત આહેત. ઠીક 6 વાજતા હિન્દી સમાચાર આણિ 6:05 ઇંગ્રજી સમાચાર દિલ્હી કેન્દ્રાવરુન પ્રસારિત હોઈલ. આમી ત્યાં સહક્ષેપિત કરીત આહોત.
1: આકાશવાણી સમાચાર કે સાથ મેં લવલીન નિગમ.